0: ჩენი რადიო მომართულია თბილისში.
1: Σήμερα με σκότωσες ξανά με τα ποδιοφία.
0: FM

0: შენი რადიო მომართულია თბილისზე.
1: Με σκότωσες ξανά με τα ποδιοφύλλα.
2: FM 93.